સેટર માં ફ્રી ઇન્ડક્શન, ફ્રન્ટ લોડ વોશિંગ મશીન માં ફ્રી 6 કેજી એરિયલ, ટોપ લોડ માં ફ્રી 2 કેજી એરિયલ, સેમી ઓટોમેટિક માં 1 કેજી એરિયલ, ડિશ વોશર માં વોશિંગ ટેબ્લેટ, માઇક્રોવેવ ઓવન માં કુકિંગ કિટ.